0: वो हमारी साथी साथी।
1: This is my only favorite station. Playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાં અહીંથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. આજનો દિવસ છે રવિવાર, તો સવારના 10 વાગી ચૂક્યા છે. ને રવિવારના દિવસની વાત કરીએ તો ભાઈ રવિવારનો દિવસ હોય છે બે મજા માણવાનો દિવસ હોય છે. આજના દિવસે બધા ઘરના લોકો ઘરે હોય છે તો સાથે રહીને ઘરની સાફ સફાઈની સાથે ભાઈ આનંદ પણ કરીએ છીએ. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ સારા માણસોને શોધવા જઈશું ને તો આપણે થાકી જઈશું, પણ માણસોમાં જ્યારે આપણે સારું શોધીએ ને તો જયરૂસથી આપણે ફાવી જઈએ છીએ. એટલે કહેવાય ને કે ભાઈ જ્યારે સારા માણસો વ્યક્તિને શોધવા જઈશું તો આખી લાઈફ તમારી નીકળી જશે પણ સારું વ્યક્તિ ના મળે. પણ જ્યારે આપણે વ્યક્તિમાં સારું શોધીએ તો આપણને જરૂરથી મળી જાય છે. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ સચિન સંઘવીના અવાજમાં લેવામાં આવેલું.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને હું છું અમિતા. તો ભાઈ જ્યારે આપણે ગુજરાતી ગીતોની વાત કરીએ તો ચલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે પાર્થ ભરતના અવાજમાં લેવા.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો શ્રોતાઓ જ્યારે વાત કરીએ આપણે મહેનતની, તો ભાઈ મહેનત કરો અને આગળ વધતા રહો. ભાઈ આપણે આ સમાજની વાત કરીએ તો ભાઈ મેણા ટોણા મળવાવાળા તો ઘણા લોકો હોય છે, પણ એ બધું સાંભળવા કરતાં મહેનત કરતા રહો અને આગળ વધો તો ભાઈ તમને કોઈ ના રોકી શકે. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ જયસિંહ ગઢવીના.

સમજણી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા. તો જ્યારે આપણે વાત કરીએ ધનની, ભાઈ ધન હોય કે મન હોય, જ્યારે ખોટી જગ્યાએ લાગે એટલે ભાઈ નુકસાન તો ભાઈ થોડું જ થવાનું. એટલે વાત કરીએ ધનની અને મનની. જ્યારે ધન જ્યારે આપણે ખોટી જગ્યા પર લગાવીએ છીએ ત્યારે આપણને બિઝનેસમાં નુકસાન થાય છે, અને જ્યારે આપણે મનની વાત કરીએ તો મન જ્યારે ખોટી વ્યક્તિ સાથે ને ખોટી વ્યક્તિની પાછળ લાગી જાય છે ને ત્યારે પણ આપણી હેલ્થ ખરાબ થાય છે અને મન અશાંત થઈ જાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા

જો તો આપણે વાત કરીએ ને પ્રેમ અને પૈસાની, તો ભાઈ પ્રેમ અને પૈસા કોઈ દિવસ પણ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા કે જેને ગમે તેટલું કરવા છતાં પણ તમારા કરતાં હંમેશા બીજા જ સારા લાગે છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, પૈસા અને પ્રેમ કોઈ પણ દિવસ એવા વ્યક્તિની પાછળ વેસ્ટ ના કરવા કે ભાઈ તમે ગમે તેટલું કરો પણ તમારા કરતાં હંમેશા એને બીજા જ સારા લાગે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું એક પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ. કેવલ સાના અવાજમાં લેવામાં આવ્યું.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો ભાઈ જ્યારે આપણે વાત કરીએ દુનિયામાં ફક્ત દિલ જ એવું છે જે આરામ કર્યા વગર કામ કરે છે, એટલા માટે એને ખુશ રાખતા હોવ પછી ભલે આપણું હોય કે પછી બીજાનું હોય. જ્યારે આપણે દિલની વાત કરીએ તો દુનિયામાં ફક્ત દિલ જ એવું છે કે જે વગર આરામ કર્યા વગર કામ કરે છે, એટલા માટે આપણે વાત કરીએ દિલ પછી આપણું હોય કે પોતાનું હોય. જ્યારે દિલ કામ કરતું બંધ થઈ જાય તો ભાઈ તમને ખબર છે શું થાય છે ને. તો ભાઈ હંમેશા દિલને ખુશ રાખો પછી આપણે વાત કરીએ આપણું હોય કે બીજાનું. તો ચાલો એક સુંદર મજાનું આપણે દિલ કેમિસ્ટ્રીમાંથી લેવા માંડું એક ગીત લઈએ.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે સંતવાણીના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ, નીતુષા લઈને આવી રહી છે. તો એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.